છે, ફાડક કરતા અમન કંપની પ્રોડક્ટ્સ દેશમાં જબરદસ્ત પ્રોડક્ટ્સથી બહાર મયાર બાંદીપુર પ્રોડક્ટ્સથી પછી વતુનો લાજવાબ દિખલકા દ કુદરતી અશિયો ઇજાદ દિખલકા દી દ બિશ્મેર બીમારો દ પારા જમું દ ટોલ વજૂદ ફાયદો દ પારા દ બદન પટોકાર બીમારી ટિકઈ કડી રહી જડ બીમારી તૈયાર કર દઈ હોમ યોદા સે કસ્તે ચિયો મુફ્તિ યો મુલા શાન કસ્તે જિકર અસકાર ઓ દમ પે હું મચવી યો ને કમલ ઓ પરેઝગાર શખ્સ તે હર યો પ્રોડક્ટ કે દ કમાલ અડકતે યો બિલ દ પાસ દ જમાલ અડકતે પ ઇસ્તેમાલ કી ફૈદી ડીરી દી કસમ દે દા સે દ શિફાન અડકતે پروگرامونه هم ټول خسته دي د شهاب رور په ساده توپ خسته دي او د کاری محمد علی پشان د برکت هم لا نور خسته دي او زمون د مشر اکرام خان کمپنی دا د داسې خولي نوجوان کمپنی دا چې د شیراز او د انام رور پشان ځوانان لري داسې کامران کمپنی دا